આપણ જન વિરોધ રામ દે નામ નું સમજ્યા નહીં ઝગડે પાલે ઓર જેડા એ જન્મ મિલે ઝગડ્યા વિચ ગવાલિયા ઓર આવા ગાઉણ દા ચક્કર જેડા એ ઉસે તરહ હી